નવદુર્ગાની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ. આ દિવસના અધિષ્ઠાત્રી દુર્ગા કાત્યાયની નામે પ્રસિદ્ધ છે. કાત્યાયની

અને મહેશના મુખમાંથી અદ્ભુત તેજ નીકળ્યું. તેણે સ્ત્રી રૂપ ધારણ કર્યું. આજ દેવી એ ભગવતી પરામ્બા અને વિવિધ નામોથી વિખ્યાત થયેલા છે. આ દેવી કાત્યાયની એટલા માટે પણ કહેવાય છે કે કાત્યાયન નામના ઋષિએ પુત્રી રૂપે એમની ઉપાસના કરી હતી. આ સમયે એ પણ જાણીતી કથા છે, ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવાની ઈચ્છાથી વ્રજની કુમારિકાઓએ કાત્યાયની દેવીનું અર્ચન કર્યું હતું અને આ મંત્રનો જપ કર્યો હતો.

એ સર્વસિદ્ધિ આપનારા માતંગી દેવીને અમે પ્રણામ કરીએ છીએ, જેમની ઉપાસનાથી સાધકો જલ્દી વાક્સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

ఆ భగవతి కాత్యాయనిని స్తుతి సప్తశతి ચંડીપાઠમાં પણ 11મા અધ્યાયમાં બહુ સુંદર મળી આવે છે. એના થોડા શ્લોકોનું પણ અહીં નિરૂપણ કરીશું.

અર્થાત ત્યાં યુદ્ધમાં મહાદૈત્ય શુંભ અસુરને દેવીએ મારી નાખ્યો, એટલે ઈષ્ટ વસ્તુનો લાભ થવાથી પ્રફુલ્લ મુખકમલવાળા જેમના તેજથી દિશાઓ શોભી રહી છે તે ઇન્દ્ર સહિત દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા માંડ્યા.

જગત પૃથ્વીનો એકમાત્ર આધાર છો. હે અલંઘ્ય પરાક્રમવાળા દેવી, જલ સ્વરૂપમાં રહેલા અપનાથી આખો વિશ્વ વિકસિત કરી તૃપ્ત કરી દેવાય છે. હે પરમેશ્વરી.

એ તમારા જ સ્વરૂપો. આહા, કેટલો ભવ્ય વિચાર! ખરેખર નારી માત્રનું સન્માન કેટલું બધું અહીં કરવામાં આવ્યું છે. કદાચિત નર એ ક્રોધ હોય, પણ નારી એ શાંતિ છે. નર એ ગૃહપતિ છે, તો નારી ગૃહલક્ષ્મી છે. લજ્જા, વિનય, સંયમ, સંતોષ, ક્ષમા, મિત મધુર સંભાષણ, તો એ સાથે જ સમતા, સહિષ્ણુતા, નિરભિમાનિતા, શ્રમશીલતા, મિતવ્યયિતા, ઉદારતા, સેવા, શુશ્રૂષા આદિ ગુણોથી વિભૂષિત દરેક નારી સમાજની શોભા છે. એ પરાંબાનું સ્વરૂપ છે. આ સંદર્ભમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, એ મનુસ્મૃતિનું વાક્ય તો જાણીતું જ છે કે જ્યાં નારીનું સન્માન છે ત્યાં સર્વ દેવોનું સન્માન થાય છે.